એક ના પાણે કડલા એક ના માય વચ નિવાસ એ પ્યાક ના જપઈ જે કિસે આણે રાસ નાન ગુરમુખ જાણીએ જા